그 똥 사들고 어디 사들라 걸어서 절로 사들어 어 아 그 뒤에 좀 대위생 차지 니생 거들시 코세트 영다 야해 야키시 에야두 대위 그 코세 거들 떠시 코 with David Miner 에야 코세트 에야 야해 키시 에야 나이트 거들 나시 코세트 에디 with of during king 하자 에야 떠 거들 나시 메시트 하 하시댓 that ot alla topic in ha hinya te yo ta ye he ki si te e e e jon wole she yo ta ye he ki ha te we no what plaza ho ye si a year do a 1952 street wole che si quit una kipini di ha si de speed de ne lu na ho are lu tel je ke te pit de lu na ho are kani sa ji u in ka ko wo a Kanisa season had to cause you another ye heki had em. Dear question, and the rest and the red dihasi, the gota helen nasi. A night as a gota lane nasi. A ye nevins and her assi that or habit that was and hot at a hati. A ye see, dear question, you another ye heki ho. A ye don't cause no sunny than see cause no go. Ye rest on her right in there. A ye do we normal walls. A ye cousins and people are not keen at the hat at the rear. Taimen na taive academy taimen na heki hate kui si une zo huni zo de no ka de lu ka e kosi me na ta ye heki hate